0: કામ આવી પડ્યું હે. બીજું રબી ફસલ હરું આપણે ખેતર બીજું ત્રીજું તૈયાર કરવું હોય એની બી આપણને ચિંતા હવે બળી ગઈ હે. તો કિસાનભાઈ ચિંતા બળવાથી કે કામ આપણે ને સાલે એને હારું. તો ભાઈ આપણે ખરીફ હજી બી મક્કા હે, સોયાબીન હે, ધાનની ફસલ હે, એ તો આપણને હકેલવી જરૂરી છે. પણ એની હાથે રબી ફસલની બી તૈયારી આપણે પહેલેથી જ કરીને રાખવી હે. જેમ કે કિસાનભાઈ આપણે કહો કે જે બી આપણે કામ કરાય પહેલેથી જ તૈયારી મેં આપણે રહ તો પછી આપણે કામ હે સહી સમય માટે અચ્છું થઈ જાય. આપણે સોચે કે ભાઈ કોઈ બી ફસલ આપણે લ ખાચા રબી ની લ યા ખરીફ ની લ યા પછી જાયાત ની લ, પણ આપણે અચ્છી ખાસી ફસલ હે મળવી જોઈએ. એની હારું અચ્છી પેદાવાર હારું આપણને શરૂઆતી મેં ખેત તૈયાર ઉપર ધ્યાન રાખવું જરૂરી હે. સત્ય કે પહેલે આપણે ધ્યાન રાખવું એ કિસાનભાઈ કે પિછલી આપણે જે પહેલી ફસલ હે, પિછલી ફસલના અવશેષ ખરપતવાર એની સ્થિતિ આપણને દેખવી. એની બાદ કિસાનભાઈ આપણને એક વાત ધ્યાન રાખવી હે કે હર ખેતર મેં હર બાર આપણે જુતાઈ અચ્છી તર થકી કરણ, જુતાઈ બી અચ્છી આપણને કરવી છે, પણ મિટ્ટીની હાલત હે યા પિછલી જે ફસલ આપણે કરી હે એને અનુસાર નમીને દેખતા થકી એ જુતાઈ કરવી હે. પણ કિસાનભાઈ આપણને રબીની બુવાઈ થકી પહેલે મિટ્ટીની જાંચ જરૂર કરાવી, એને થકી આપણને પતો સાલી જાય કે ખેતર મેં ઘણા પોષક તત્વની કમી હે, કેટલું પોષક તત્વ આપણે ખેતર મેં પર્યાપ્ત હે ની કેટલી કમી હે. એની બાદ આપણને ખબર પડી જાય એને હિસાબ થકી ખાતરની માત્રા આપણે તય કરી શક. હર સાલ આપણે ખેતરમાં કામ કરી શકે હે, ચાહે રબી હે ખરીફ હે જાયાત આપણે ફસલ કરો હે. કિસાનભાઈ આપણે હાંગરાને ખબર છે કે ભાઈ અમારે ફસલ ખેતરમાં આના આને સીજીની જરૂરત હે, આના પોષક તત્વની જરૂરત હે, ખાતર પાણી બીજ કેટલી માત્રામાં જુગે હે આપણને ખબર હે. પણ તો બી આપણે જરાક કમી રહી જાય, હર ઇન્સાનની કમી કઈ ને કઈ કમી તો રહી જાય, તો એની કમીને પૂરી કરવા હારું આપણને સમય માટે સમય થકી પહેલે ખેતર વગેરે તૈયાર કમ્પ્લીટ કરી રાખવું હોય કિસાનભાઈ, તાકી સમય નજદીક આવતો આપણે હડબડાટમાં કઈ વાતોનો આપણે ભૂલી નહીં જાય, કઈ વાતોની કમી નહીં રહી જાય. અને વાતનું વિશેષ કરીને ધ્યાન રાખી પછી ફસલની શરૂઆત અચ્છ બીજ થકી થાય એ તો આપણે જાણાશે. એટલે હારું બુવાઈને સમય આપણે બજારમાં બીજ મળી જાય એને ખરીદીને આપણે ઘેરે લાવવા, તો એને ખરીદવા બજે આપણે જે પ્રમાણિત બીજ છે આપણે ક્ષેત્રમાં કયું બીજ જરૂરત હે, આપણે ખેતરમાં ઘણા બીજની જરૂરત હે, કેટલી વ્યવસ્થા હે, કેટલા બીજની વ્યવસ્થા આપણે કરવી હે, એ પહેલેથી જ કિસાનભાઈઓ આપણને ધ્યાન રાખવું જરૂરી હે. આ આપણે રવિ ફસલની બુવાઈ હે કરી શકા, કેમ કે આપણે આગળના ક્ષેત્રમાં કહો તો આ સણા વગેરે હે, સણાની બુવાઈ હે, રબી મક્કા હે, એ અભી થકી શરૂઆત થઈ કરી દે તો એ પેલા નથી કહેતી કે ખેતરમાં નમી રહે, તો નમી અનુસાર હે પાસે હજી બી બીજ નાખા એ થઈ જાય. કિસાનભાઈઓ કાલે ફરી આના જ ટાઈમ માટે મળંગા. રામ રામ, રામ રામ.
1: अभी हमारे श्रोता सुन रहे थे कार्यक्रम खेती की बात, ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है FM 101.3 MHz पर. प्रातः के 6:50 हो चुके हैं. आइए श्रोताओं अब आपको सुनवाते हैं आदिवासी लोक संगीत. लोक संगीत के अंतर्गत आज हम आपको सुनवाने जा रहे हैं शंभू सेन व साथी कलाकारों की आवाज में गाए कुछ लोक भजन.

0: કલેક્ટરેટ પરિસરમાં હિફાજતના જરૂરી ઇંતજામાત કરી છે હે અર નામપાના દાખલ કરનની પ્રક્રિયાની જાણકારી દેવણ સારું હેલ્પ ડેસ્ક લગાઈ છે. જિલ્લા પરિષદ અર પંચાયત સમિતિ સદસ્યરા ચુનાવના પહેલા દોરમાં 22 ઓક્ટોબરને વોટ પડેલા જતકે 24 ઓક્ટોબરને પંચ અર સરપંચાનો ચુનાવ ભેળા. નિપક્ષ ચુનાવ શાંતિ અર સાફ કોઈ સાગે કરાવણ સારું પોલીસ અર પ્રશાસન રીઓરું સગળી જરૂરી તૈયારીયા કરી જા રહી હૈ. એ વિચે રાજ્ય નિર્વાચન આયુક્ત રાજેશ્વર સિંહ બતાયો કે પંચાયતી રાજ સંસ્થાઓના ચુનાવને ધ્યાન રાખતા થકા પંચાયત સમિતિ લેવલમાં થે 10 ઓક્ટોબરને પ્રત્યાશી પ્રબોધન કાર્યક્રમ રાખ્યો જાવેલા. એના જરીયે ચુનાવ લડવાની મરજી રાખણવાળા ઉમેદવારોને પરચા દાખલ કરવાની જોડી જાણકારી દી જાવેલા. રાજ્ય નિર્વાચન આયુક્ત આજમાના દફતરો વિડીયો કોન્ફરન્સ જરીયે રાખી જે મતદાતા જાગૃતતા જોડી મીટીંગમાં બોલ રહ્યા હતા. વે પંચાયત ચુનાવમાં બત્તાઉં બત્તા મતદાતાઓની ભાગીદારી તે કરણ સારું મોટા પૈમાનામાં થે મતદાતા જાગૃતતાઓં જોડ્યા કાર્યક્રમ રાખણરા હુકમ દીના. પંચાયત ચુનાવરા તેત વોટ પડવારા દિન સંબંધિત હલકામાં છુટ્ટી રહેવેલા. વિત્ત વિભાગના સંયુક્ત શાસન સચિવની ઓરું ઇવારામાં આજ અધિસૂચના જારી કરી છી. કેન્દ્ર સરકાર 5 ઓગસ્ટ 2019 કરી જ્યા ઐતિહાસિક ફેસલારા તેત જમ્મુ કાશ્મીરો સંવિધાનરા અનુચ્છેદ 370 પ્રાવધાન નિરસ્ત કરતી નહા. એ પાછળ જમ્મુ કાશ્મીર રાજ્યના તોડર કેન્દ્ર રાજવાળા દો પ્રદેશ જમ્મુ કાશ્મીર અર લદ્દાખ બનાતિયા છ્યા. ઈ સાગે દેશમાં એક રાષ્ટ્ર એક સંવિધાન એક નિશાન એક પ્રધાન ઓર એક વિધાન રો સંકલ્પ સાચો ફ્યો. પેશ હૈ એક રપટ.
1: અનુચ્છેદ 370 ઓર 35 એ કે હટને સે જમ્મુ કાશ્મીર કા વિશેષ દરજા ઓર સ્વાયત્તતા સમાપ્ત હો ગઈ ઓર વહાં ભારતીય સંવિધાન પૂરી તરહ સે લાગુ હો ગયા હૈ. પહેલે વહાં અલગ સંવિધાન ઓર અલગ ઝંડા થા. સર્વોચ્ચ ન્યાયાલય ને દિસંબર 2023 કો અપને ફૈસલે મે કેન્દ્ર સરકાર કે ઇસ નિર્ણય કો પૂરી તરહ વૈધ કરાર દિયા. સાથ હી યે કહેતે હુએ મોહર લગાઈ કે કોઈ ભી રાજ્ય દેશ કે સંવિધાન સે ઉપર નહીં હૈ. અબ દેશ કે અન્ય રાજ્યો કી તરહ જમ્મુ કાશ્મીર મે ભી નાગરિકો કો જમીન ખરીદને ઓર રોજગાર પાને કે સમાન અધિકાર મિલ ગયે હૈ. ઇસ ઐતિહાસિક નિર્ણય સે જહાં આતંકવાદ ઓર અલગાવવાદ પર લગામ લગી હૈ વહીં પર્યટન ઓર બુનિયાદી ઢાંચે કે વિકાસ સે સમૃદ્ધિ કા નયા દૌર શરૂ હુઆ હૈ. કુલ મિલાકર યે કહા જા સકતા હૈ કે ઇસ નિર્ણય ને રાષ્ટ્રીય એકતા કે મૂળ ભાવ કો ઓર મજબૂત કિયા હૈ. ન્યૂઝ ડેસ્ક સે સાલેહા ગાઝી.
0: આ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. દેશમાં ટીબી મુક્ત ભારત અભિયાન રાતેત જોઈન્ટ સ્કોડ ફોર હેલ્થ જોશ ટીમ મોટિયાના જોડર ટીબી રે ખિલાફ જનતામાં જાગ જગાઈ જાવેલા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા આજ નવી દિલ્હીમાં જોશ ટીમની શરૂઆત રે મોકે આ જાણકારી ટીમની. વે બતાયો કે એ ટીમ ટીબી રા લખણ એણુ બચાવ અર ટીમ સર જાંચ કરાવણ અર ટીબી જોડી ગલત ફહમિયા આગી કરણ બારામાં જાણકારીયા દેવેલા. ઇરા પહેલા દોરમાં 11 રાજ્ય અર 55 જિલ્લામાં જોશ ટીમા શરૂ કરી જા રહી હૈ. આમાં પ્રદેશ રા અલવર બારા બાંસવાડા જોધપુર ઉદયપુર રાજસમંદ અર જયપુર જિલ્લા શામિલ હૈ. આજ વિશ્વ દ્રષ્ટિ દિવસ હૈ. આંખ્યા રા સ્વાસ્થ્ય જુડી જાગ જગાવણ અર સગળા સારું આંખ્યા રી આસાન અર સસ્તી સાર સંભાળ બાબત ઓ દિન મનાયો જાવે હૈ. વિશ્વ દ્રષ્ટિ દિવસ રો ઈ સાલ રો મુદ્દો લવ યોર આઈઝ રાખી ચ્યો હૈ. ઈ મોકે જયપુર રા એસએમએસ અસ્પતાલ રી આંખ્યા રી ડોક્ટર ધીરા મહિન્દ્રા બતાયો કે કાળા પાણી સમેત કઈ ભાંતરી બીમારીયા રા શરૂઆતી દોર માં કોઈ લખણ નજર નહીં આવે હૈ. મેં કહ્યું કે ટેમ ટેમ પર આંખ્યા રી જાંચ જરૂરી હૈ.
2: छोटे बच्चे आजकल काफी ज्यादा मोबाइल या लैपटॉप या कंप्यूटर्स का इस्तेमाल करते हैं. ऐसी स्थिति में बच्चों की आंखों में कई बार चश्मे का नंबर आ जाता है, जिसके लिए चेकअप कराने के लिए अगर हम उनको सही समय पर डॉक्टरी सलाह लेते हैं तो उनकी आंख की विजन का डेवलपमेंट है वो सही हो पाता है. इसके अलावा ग्लूकोमा और कैटरेक्ट, ये दो ऐसी बीमारियां हैं जिनका अगर हम सही समय पे कैटरेक्ट का तो पूर्णतः समाधान हो जाता है लेंस लगाने के बाद और ऑपरेशन के बाद भी. ग्लूकोमा के मरीजों में समय रहते डॉक्टर सलाह लेते हैं और अपना इलाज शुरू कर देते हैं तो ग्लूकोमा से होने वाली जो भी दृष्टि है में कमी होती है,